0: અંતક બદાના સલ કવ ગુર રામદાસ તેરી શરણ.
1: શ્રી ગુરુ સાહેબ સબ ઉપર કરી કૃપા સતયુગ જિંત્ર ઉપર શ્રી પ્રહલાદ ભગત ધર્યં હસ્ત કમલ માથે પર ધર્યં અલખ રૂપ જી લખ્યા ના જાય સાધક સિદ્ધ સગલ શરણાઈ ગુર કે બચન સત જી ધારો માણસ જન્મ દેહ નિસ્તારો ગુર જહાજ ખેવટ ગુરુ ગુર બિન તરિયા ના કોઈ ગુર પ્રસાદ પ્રભ પાઈયે ગુર બિન મુકત ના હોય ગુર નાનક નિકટ બસૈ બનવારી તિન લહેણા થાપ જોત જગતારી લહેણે પંથ ધર્મ કા કિયા અમરદાસ ભલે કૌ દિયા તિન શ્રી રામદાસ સોઢી તીર્થ પ્યો હર કા નામ અખે નિધ અપ્યો અપ્યો હર નામ અખે નિધ ચોહ જુગ ગુર સેવા કર ફલ લહિયં બંધે જો ચરણ શરણ સુખ પાવે પરમાનંદ ગુરમુખ કહિયં પ્રતખ દે પાર બ્રહ્મ સ્વામી આદ રૂપ પોખણ પણં.